કિસાન વાણી કેન્દ્ર વ્યવસાય રૈતુ સંક્ષેપ મંત્રિત્વ શાખ વારી પ્રાયોજિત કાર્યક્રમ.